0: વાણી આકાશવાણી
1: તક તડક ભડક દિલ ધડક ધડક ગયા અટક અટક ના માના લટ ગઈ રે ઉલજ કઈ કૈસે કોઈ હટ ગયા મન સે લિપટ અનજાના વો નીલ અંગ સા રૂપ રંગ લે સકલ સમા